ઘરની કાર્યક્રમ સુનબે વારે સબાઈ ભાઈયા બહેન હા ભવાની બહેન કે દો યહાં જોડ કે રામ રામ પહોંચાવે દેખો બહેનો બેરા ભાઈ ઓર હમ અપન સબાઈ જનન કે બીચ મે હાજર હો ગયે લેકે અપન કી મન પસંદ કો બતકાઓ કછુ ઉપયોગી જાણકારી ઓર ગીત સંગીત તો આજ અપન સે કછુ બતકાઓ ફી કરે ઓર આજ મંગળવાર હે સો અપન ખા લોક મંજરી કાર્યક્રમ મે અપન કે મન પસંદ કે લોકગીત ભી સરવા હે देखो भैया बहनों अपन सभी जने जाना था कि अपन सभी जनन के जीवन में साहित्य को कितना ज्यादा महत्व है। साहित्य से अपन खां जीवन जीवे की एक नई दिशा मिलत, नई सीख मिलत, अनुशासन और संस्कार की सीख मिलत। साहित्य में जैसे कहानी है, निबंध है, उपन्यास है, कविता है, संस्मरण है, इन सबको अध्ययन करके हम जीवन में कछु न कछु नई